0: માં. અરે કેટલી માં કાયમ માગો, જબ તક માં ના કરું દરવાજા ના બંધ કિયા કર. માં દરવાજા ખોલ.
1: અરે આ રહી હું બેટા, અભી આ રહી હું, રુક જા. ઓ સંભળ કે સંભળ કે. હાય રામ, ये किसे उठा लाया साथ में?
0: पता नहीं।